0: 땅으로 퍼지고 그러사이.
1: 와, 샤피, 이러네. 걔가 겉으로 손을 따라, 이 샤피? 네, 브레인. 아, 맞아, 끼워.
2: 고생? 야, 알겠어? 야, 이쁘게 뻗대, 아세요, 여러분? 싸만 집성들 마을은 어떻게 뻗대 하는 버릇이다? 밑에로 브라믹스도 나오는 석사. 이서 나한테나, 이서도 놀랬네, 이 알사니.
1: 아니, 밑에 브라믹 먼저, 지금 이 거지.
2: 뒤에 다 되나?
1: 다 되나?
2: 순아, 미타 수준아 보내고 앞으로 다 하나이나 빠이고 그걸 렉니 와 퍼일라오네 그라오 아니 브라믹 수준아 보내고 이제 자니 자니 니엣거스 앞으로 파이다 와 스와르터가 라기 퍼일라오네 걸럿 수준아오 이스타 수준아네 선아즈라이 브라믹 바나오쳐 컴듯 빠르쳐 미라사 바나오쳐 로 어비스파스파니 수준아 걸쳐
1: 오호 계속 와이다 이스타 수준아 쉐일 라이 너무 이름을 하지
2: 오니 भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि हैन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनु पर्छ मिति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै शेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
3: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र